0: પોદાને જમીન શું એક મીટરની ઊંચાઈ શું કાટ દેવના ચઈ જાય અપા અહીંયા કરા તો આવનારે વર્ષ મેં ઈરી ઓર અચ્છી પેદાવાર પ્રાપ્ત હોવે.
1: ખેતી કી બાતેં કાર્યક્રમ મેં આપને સુના બજરંગ સારસ્વત કો વિષય થા સહજન કી ખેતી હૈ લાભપ્રદ. हम आकाशवाणी बीकानेर के ढोला मारू चैनल से बोल रहे हैं. प्रातः के 6:50 हुए हैं. प्रस्तुत है एक लोक भजन पुष्पा सैनी के स्वर में.

0: કરે હે ઈ મોકે દ્રાસરા કારગીલ યુદ્ધ સ્મારક માથે આજ દો દિન રા ખાસ કાર્યક્રમ શરૂ વ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ કાલ સમર સ્મારક માથે શહીદાને શ્રદ્ધાંજલિ દેર કારગીલ વિજય દિવસરા ખાસ જલસરી અગવાઈ કરેલા સલેહા ગાઝી આકાશવાણી સમાચાર જયપુર
1: અરબે મોસમ પ્રદેશમાં ઈ ચોમાસા દૌરાન હાલ તાઈ કેવલ ફલૌદી જિલ્લામાં આઈ અસામાન્ય બારિશ હોઈ હૈ જલ સંસાધન વિભાગ રી ઓર મિલી જાણકારી રે મુજબ 1 જૂન નું આજ તાઈ 5 જિલ્લામાં આઈ ઘણી 20 જિલ્લામાં સામાન્ય અર 15 જિલ્લામાં આઈ સામાન્ય કમ પાણી બચ્યો એ વિચે સરહદી જિલ્લા જેસલમેરમાં આજ સવારે ઉઈ રૂક રૂક છાંટો છિટકો ફેર્યો હૈ બાડમેર જિલ્લારા ચોહટન બીજાસર નવાતલા દૂજા હલકામાં આઈ વરસાદ કઈ ઠોણા પાણી ભરક્યો અર કચ્ચા મકાન ઢસક્યા શ્રીગંગાનગર અર સિરોહી જિલ્લામાં ખટે ખટે ઘણી જોરદાર બારિશ હોઈ આબુરાજમાં 20 સેન્ટીમીટર પાણી પડશ્યો બરસાત રી ઋતુમાં ડેન્ગુ મલેરિયા અર ચિકનગુનિયા સમેત નેરી નેરી મોસમી બીમારીઓ બચાવ સારું જનતામાં જાગ જગાઈ જા રહી હૈ ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગ રી ઓરો એન્ટી લાર્વા અભિયાન ચલાયો જા રહ્યો હૈ વિભાગના અતિરિક્ત નિદેશક ડોક્ટર પ્રદીપ અસવાલ આકાશવાણી સમાચાર સાથે ખાસ વાતચીત દરમિયાન બુખાર યા દૂજા લક્ષણ નિઝરાવણ રી સુરતમાં તુરત નજદીકી સ્વાસ્થ્ય કેન્દ્ર માથે જાંચ કરાવણ રી અરજ કીની
2: हमने सभी जिलों में निदेशालय चिकित्सा एवं स्वास्थ्य सेवाओं के माध्यम से हमने सभी जिलों में डायरेक्शन जारी की गई जो इस मौसम में मच्छर जनित रोगों जल जनित रोगों और श्वसन रोगों के संबंध में क्या क्या सावधानी हो और हमारे जो फ्रंट लाइन वर्कर्स हैं जैसा कि मैंने बताया आशा और एएनएम है इनको भी आमुखीकरण एक बार हर साल की तरह फिर से हम करते हैं हालांकि ये निरंतर काम होता है लेकिन फिर भी कहीं कोई चूक नहीं हो जाए इसके लिए हम बार बार आमुखीकरण करते हैं विशेषकर इस मौसम के लिए
1: आखिर में खास समाचार एक फिर सुन ले रहो केंद्र सरकार हर कॉकरोच जनता पार्टी बीच भी बातचीत पाछे नौजवान रो आंदोलन खत्म प्रदर्शन करन वालों तुरंत पाछा जावन री अपील केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान इस्तीफो दिनो कहो नौजवान रा हित में फैसलो लीनो प्रधानमंत्री नरेंद्र मोदी काल आकाशवाणी प्रसारित करया जावन वाला खास कार्यक्रम मन की बात में विचार बतावेला और प्रदेश में ई चौमासा में हाल ताई कम में बरसियो 20 जिला में सामान्य और 15 जिला में सामान्य कम पानी बरसियो इस आगे प्रादेशिक समाचार बुलेटिन पूरो फियो नमस्कार
3: मीडियम वेव 215.05 मीटर अर्थात 1395 किलो हर्ट्ज और एफएम के 101.6 मेगा हर्ट्ज पर आकाशवाणी बीकानेर का ये ढोला मारू चैनल है संध्या के 7 बज चुके हैं अब ग्रामीण भाई सुनेंगे अपना ग्रामीण जगत कार्यक्रम